આપણો કાર્યક્રમ સુણન વાળી સગલી બહેનાને અર્ચના ચૌહાણરા ઘણા હેતુ રામ રામ. રામ રામ બહેના, દેખો લૂ બહોત પડ રહી હૈ ઓર ઇન લૂ રે માયને ભી, તપતી લૂ રે માયને ભી આપણે તો કામકાજ કરનો હી હૈ. બાત તો ઠીક હૈ, થોડે દિન રે થોડા તાવડા મેં સોઈ ગયા, થોડા સા આપા હોચ લ્યા કે ભાઈ માય બેઠા કીન કી, પણ આપા કઈ ખાલી હાથ બેઠા કોની, કીન કી કરી બોકરા. હા, જાંજર કે બેગા ઉઠા જાણે કહી હૈ કે થોડી સી નીંદ જબકી આ જા તો લેલા, પણ ભાઈ કઈ હૈ કાસ પડોસ હતાયા કે રોઈ બાતા ઓર આજકલ યું કરા કરના, તો ઉમે ભી થોડો ટાઈમ પાસ હો જા. પર ફેર ભી સોચા કે આપણે ખુદરે વાસ્તે આપા ઘણે સમય નિકાલા. બાત તો સહી હૈ, ખુદરવા સે સમય ચાહે વો આપ ખુદરી દિમાગ મુ સોચતા હોય કે ભાઈ થોડો સો તનાવ આપણને જ્યાદા હો રહ્યો, તો આપણ શાંતિ હું ઘંટો પણ નીંદ લેલા, થોડો સો લાગ રહ્યો કે આપણ મન નહીં લાગ રહ્યો એન કામ મેં આપણે દૂજો કામ કરી લ્યા, કદી લાગે કે અરે વા જીમાં રંજત નહીં આવે, સોચા કે ગરમી રમાઈને ઓ ભાવે નહીં ઓ ભાવે નહીં કે એ સૌ ભણાવવા જે કુચોકો બી લાગે, ઠંડો બી લાગે ઓર આપણે શરીરને નુકસાન બી નહીં કરે. એ વાત અભી હૈ, પણ એ સબ કહી હૈ સોચ આપણી. અબે છુટ્ટિયા શરૂ હોન વાળી હૈ થોડાક 5-7 દિન રમાઈને, પછી દેખો આપ કાંઈ ધમાલ મચે ટાવરિયા રીજી કા કે આ રહ્યા હૈ જા રહ્યા. ઈશ્વર પરિવાર એ નહીં કહ્યા કરે બહેના કે વો એક સાથે ચાહે વો થોડો સમય વાસ્તે આવે, પણ આવે હસે મિલે દુઃખ સુખરી બાતા કરે, ભાભિયા નણદા દેરાણીયા જેઠાણીયા દાદા દાદી નાના નાની પોતા પોતી હું ઘર ભર્યોડો રહે, ઓર લાગે કે વાકઈ સંસારિક સુખ હૈ તો ઉન માયને પરિવાર બસ્યોડી જી કી બાતા હૈ. પરિવાર રે માયને જો ભાવના હૈ, પરિવાર રે માયને જો આપણા અંતર હસુ બાતા કરા, વો આપણે વાસ્તે બહોત હી બડી વે. ઓર આહી આપણે સત્ય રી જીત હૈ. દેખો આપા કંઈ કર્યા કરા કે આજકાલ પરિવાર બી સીમિત હોઈ ગયા હૈ, સંયુક્ત પરિવાર ધીરે ધીરે સમાપ્ત હોતા જા રહ્યા હૈ, ચાહે વો આપ શિક્ષારો સ્તર દેખ લો, ચાહે આપા કામકાજરી બાતા કર લો, ચાહે આપા અઠ્યુટી કોઈ એડો હૈ કે આપા ઉન કારણ ગયા પર હા, ઓર તો આજકાલ તનાવ બહોત હૈ, લોગા મેં આક્રોશ બહોત હૈ, એક દૂસરા મેં સામંજસ્ય બેઠાવની શક્તિ જી કી હૈ, સમતા જી કી હૈ વો ખતમ હોઈ ગઈ. ઇન દૌરાન કઈ હૈ સભાને નહીં ધ્યાન પડ રહ્યો હૈ, પર એક સમય આવેલા ઉનરે પશ્ચાત આપણે ધ્યાન પડેલા કે પરિવારની કંઈ કિંમત હૈ, આપણે બુઝુર્ગારી કંઈ કિંમત હૈ, આપણે સંયમ બેઠાવણો યા ક્રોધમાં કઈ બાતા એડી હોય જીણસો કે બાદમાં આપણને સમજમાં આવે કે ઓહો ઓ તો બહોત હી લોગાર પ્રત્યે આપણને અપમાન હોઈ ગયો, આપણે સ્વયં રૂપી અપમાન હોય ઓર આપણે ખુદ ભી અડી બાત કહી દી જીકા કે આપણે કદી કહેવા ભી નહીં. તો એ સબ કહીએ સૌથી બડી આપણી જીત હૈ, આપણો જે કરો આક્રોશ હૈ, આપણો જે કો ગુસ્સો હૈ ઉન આપ શાંત કરો બહોત હી કમ સમય મેં. દેખો માનવ શરીર હૈ, ક્રોધ આયા હી કરે, હર એક જિંદગી રે ઉતાર ચઢાવ હૈ, પરેશાનિયા તો આપણે જીવનની એક અહમ કડી હૈ જેને આપણે જોડનો ઓર પછી ઉન હિસાબો આપણે ચાલનો પડે. તો

0: ਕਣਕ ਵੀ ਮਾਨੇ ਜੀ ਉਹ 5000 ਅੰਡਾ ਪਾਣੀ ਗਾਲ ਦੇਵੇ તો પછી બો કઈ આપ રે કે સડ ગળર તાજો ત્યાર ઉભરો રે એકદમ ભુરભુરો જ શાયરી પત્તી જ
1: હા બો ગરમી કોણ કરે
0: ગરમી કોણ કરે તો મિયા કોણ કરો
1: મિયા કોણ કરે બરસાદ ઉ જાવે આમ
0: બરસાદ ઉ જાવે ઓર લાલડશાલ વાલી વાત કરા તો લાલડશાલ કાઈ બયોડા કે માં
1: મૂંગ બયોડા
0: મૂંગ બયોડા એક મૂંગી ખાલી
1: મૂંગ આ બાજરી
0: જીમનાળી બાજરી બાજરી કતી હોઈ
1: બાજરી ઉગે 40 બોરી
0: 40 બોરી બાજરી હોઈ વાવ હલ્લો કિસા દાન માઈ નો
1: મૂંગ તો બાદ બરસાત હોણે થોડું નુકસાન આ ગયું બાકી બાજરી
0: બરસાત જ્યાદા હોય ને
1: કાળા હોય મૂંગ
0: બીર કારણ મૂંગ કાળા હોય ગયા તો મૂંગ કાળા હોય ગયા પછી કઈ ગઈ ઘરે રાખ્યા કે મંડી લે જાર વેચ્યા બેને
1: મંડી ભેજ દેવા બાદ
0: ભાવડા ક્યાં મિલે પછી
1: ભાવડા તો સરકારી રેટ મિલ ગયા 8600 મતલબ બાદ ગ્રેડિંગ કરાયા જણ
0: અચ્છા છોકા એકદમ ટાળ પરા બેંગ માઈ નો
1: બાપરા લઈ લ્યા બાકી બાત દે
0: દે બાકી ગઈ જીવ કાળા કાળા થાન દે દે પાછા બહુ બઢિયા ઓર દેણારી વાત કરી થાય કે ભાઈ ખાદ હજી કો ઘર રોય કામ લે વાત દેણો પછી કાંઈ રાખો
1: દેણે ગાય હે ભેંસ હે બકરી સબ હે
0: ગાય ભેંસ બકરી તો અમાર કાંઈ ગે દૂજે
1: આ ભેંસ દૂજે ગાય દૂજે બકરી તીનું દૂજે
0: કતો દૂધ હોય ઘર બળતો હોય કે ડેરી માં તે દેવો
1: કે ડેરી માં દે થોડો બહુ
0: અચ્છા મેં ખલરા પયા આબોરે થોડો ઘણો બાંટા રાખ બહુ બઢિયા દેખો ઓર બકરી હે જીગો ગરીબ રી ગાય તો બકરિયા ભી રાખો બકરિયા બકરિયા રાખવાનો કઈ ફાયદો જ્યાં દેખા તો કિસાન જ્યાદાતર બકરી રાખે બીરો કઈ ફાયદો હે
1: બકરીઓ ખર્ચો કમ પાસે ઇન્કમ હોય જાય બકરી બેચે છે
0: ખર્ચો હે કમ ઓર ઇન્કમ ઉભો રે લગાતાર સાલ ભરી હાથમાં મતલબ કઈ હાથ ફૂરતો રે પછી આબો રે
1: ભેંસો ખર્ચો જ્યાદા ઇન્કમ કમ હે
0: ઓર ખેડલિયા મેં દેખું હું દેખો નરેન્દ્રજી થાંગ ખેતર માં કાશા હે તો ખેડિયા રે વાસ્તે કઈ અબ દેખો ગરમી પડે ના જણા એને જીવંતી રાખણ ખાતર યા એને જીગો હરીભરી રાખણ ખાતર થેંગી પાણી આણી એમાં ન હોય યા પછી ભગવાન ભરોસે છે
1: ભગવાન ભરોસે છે
0: કુલ મિલાર પેડ એડો હે કે ઓ મતલબ રેગિસ્તાન રો કમ મતલબ પાણી રી જરૂરત પડે હરજે માન લો અબાર કોઈ ટેન્કર બુલાવ રો ઓર એંગ માં પાણી ન હોય તો
1: પાણી ન હોય તો ઓર પીડી હરી ભરી હોય પાણી વ્યસ્ત હે કોન
0: ઓર નઈ ખેડલ્યા કી પનપો હોય
1: નહીં અબાર પંપે ગોન ટ્રેક્ટર સાધન આવી મતલબ તોયા સબ કટી જાવે નહીં ખેલડી ઉગે જાણે
0: કોઈ તેવડ પર એરિયા કોઈ છોટો કેલ્યો બોજો વધ બી નહીં જીગો કાંઈ આગે ચાર ઉમેર કોઈ બાડ આડ કર પનપો તો પનપા શકો
1: પનપા શકે પણ પનપે ગોન કે અબ સાધન આ ગયા ટ્રેક્ટર તોયા સબ નહીં ઉગે જીગડી કટી જાવે
0: તો આપ દેખો કે ગામ સિંગડું કાશા ઓજે હો અને જીગો લૂણ નો કાશા ઓજે હો કાંગે પછે ટાબરા પડી ડીરે કાંઈ સાધન
1: પડે યાર પાસ પાસ મિસ સ્કૂલ હે સરકારી
0: સરકારી સ્કૂલ હે
1: હા સરકારી
0: હા ઓર કતું તઈ હે
1: 12 તઈ હે
0: 12 તઈ 12 તઈ દોટ પડ લેવે હા ખાસા પેદલ જાણો પડેલ છોરાન
1: હા 2.5 કિલોમીટર હે
0: 2.5 કિલોમીટર પછી આગે 12 આગે પડે જાણો
1: બાદ નાગોર
0: પછી નાગોર જા ચાલો ઠીક હે સા બહોત બઢિયા આપા જાણકારી દરી આપને ઘણે માન ધન્યવાદ તો કિસાન ભાઈ દેખો વાતચીત કરે હા દરસલ ગાઈએ કે મેં ખેડલી અટે ઉપર આર વાતચીત લેવી તો ખડખડાટો થોડોક જ્યાદા હો આમાં વાત કરે હા સિંગડ રાજીકા કૃષક હા નરેન્દ્રજી બાગડિયા વેણસુ વાતચીત કરી રાબતે કરી હી પૂગતી ઓર અબ દેખો કે મેં વાતચીત કરી આપણ આપણી બી હજી કો કી જિમ્મેદારી બને કે પાછો હજી કો બેંકી કી ખાતરદારી કરા તો એક લોકગીતો લોકભજન લોક ભજન આપણા બેન સુણાવા રાધેશ્યામ સાંચોરા ઓર પાર્ટી રોગાયડો